આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં SPના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. ICC પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર.

0: ભાજપના વરિષ્ઠ નેતા હિમંતા બિસ્વા શર્માએ આજે સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યએ ગુવાહાટીના ખાનપરામાં વેટરનરી કોલેજ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સમારોહમાં ડોક્ટર શર્માને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. ડોક્ટર શર્માની સાથે ચાર ધારાસભ્યો રામેશ્વર તેલી, અતુલ બોરા, ચરણ બોરો અને અજંતા નિયોગે પણ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, અનેક કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓએ સમારોહમાં હાજરી આપી હતી. આ સાથે ડોક્ટર શર્મા આસામમાં સતત બે મુદત માટે મુખ્યમંત્રી તરીકે સેવા આપનારા પ્રથમ બિન કોંગ્રેસી નેતા બન્યા છે. આજે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ છે. આ દિવસ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિન નિમિત્તે ઉજવવામાં આવે છે. આ વર્ષની વિષયવસ્તુ આપણી નર્સો આપણું ભવિષ્ય રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા સમારોહમાં નર્સિંગ ક્ષેત્રમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન બદલ પુરસ્કાર એનાયત કરાયા હતા. આ પ્રતિષ્ઠિત પુરસ્કારો કેન્દ્ર અને રાજ્ય સરકારો, કેન્દ્રશાસિત પ્રદેશો અને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સેવા આપતા રજીસ્ટર્ડ નર્સ મિડવાઇફ્સ, સહાયક નર્સ મિડવાઇફ્સ અને મહિલા હેલ્થ વિઝિટર્સને આપવામાં આવે છે. દરેક પુરસ્કારમાં મેરિટ પ્રમાણપત્ર, 1,00,000 રૂપિયાનો રોકડ પુરસ્કાર અને આરોગ્ય યોદ્ધાઓ દ્વારા આપવામાં આવેલી અમૂલ્ય સેવા માટે રાષ્ટ્રની કૃતજ્ઞતાનું પ્રતીક મેડલ સામેલ છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા, આરોગ્ય રાજ્યમંત્રી પ્રતિપરાજ જાદવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. નર્સ દિવસ નિમિત્તે ગૃહમંત્રી અમિત શાહ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ નર્સોને દેશની આરોગ્ય સંભાળ પ્રણાલીની કરોડરજ્જુ અને આશાનો સ્તંભ ગણાવ્યા છે. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે લેવાતી નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરાઈ છે. રાષ્ટ્રીય પરીક્ષા સંસ્થાએ આ મહિનાની 3 તારીખે લેવામાં આવેલી નીટ યુજીની પરીક્ષામાં પેપર લીકના કથિત આરોપો બાદ આ નિર્ણય લીધો છે. સોશિયલ મીડિયા સંદેશમાં સંસ્થાએ જણાવ્યું કે સરકારે પેપર લીકના આરોપોની વ્યાપક તપાસ માટે આ મામલાને કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈને મોકલવાનો નિર્ણય લીધો છે. એજન્સીએ કહ્યું કે તે બ્યુરોને સંપૂર્ણ સહયોગ આપશે અને તપાસ માટે જરૂરી તમામ સામગ્રી, રેકોર્ડ અને સહાય પૂરી પાડશે. સંસ્થાએ વધુમાં જણાવ્યું હતું કે ફરીથી પરીક્ષા લેવાશે, જેની તારીખની જાણ કરાશે. મે 2026 માટે પસંદ કરાયેલી નોંધણીની વિગતો, ઉમેદવારની માહિતી અને પરીક્ષા કેન્દ્રો યથાવત રહેશે. સંસ્થાએ જણાવ્યું કે કોઈ નવી નોંધણીની જરૂર રહેશે નહીં અને વધારાની પરીક્ષા ફી પણ લેવામાં નહીં આવે. ઉત્તરપ્રદેશમાં મહોબા જિલ્લામાં સમાજવાદી પાર્ટીના સાંસદ અજેન્દ્રસિંહ લોધી સામે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. ભાજપ નેતા સત્યેન્દ્ર પ્રતાપ દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ બાદ મહોબા કોતવાલી પોલીસ સ્ટેશનમાં આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધવામાં આવી છે. લોકોને સોનું ન ખરીદવાની વિનંતી કરતી શ્રી મોદીની અપીલ પર પ્રતિક્રિયા આપતા લોધીએ પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કર્યા બાદ વિવાદ ઉભો થયો હતો. આ ટિપ્પણીથી રાજ્યમાં ભાજપના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન શરૂ કર્યા હતા. વધુ તપાસ ચાલી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ શુક્રવારથી સંયુક્ત આરબ અમીરાત, યુએઈ, નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની 6 મુલાકાતે જશે. 5 દેશોની તેમની મુલાકાતના પ્રથમ તબક્કામાં શ્રી મોદી શુક્રવારે યુએઈ પહોંચશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નહયાન સાથે મુલાકાત કરશે. મુલાકાતના બીજા તબક્કામાં પ્રધાનમંત્રી શુક્રવારે નેધરલેન્ડ પહોંચશે. તેઓ રાજા વિલેમ એલેક્ઝાન્ડર અને રાણી મેક્સિમાને મળશે અને પ્રધાનમંત્રી રોબ જેટન સાથે વાતચીત કરશે. શ્રી મોદી રવિવારે સ્વીડનના ગોથેનબર્ગ જશે અને તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મુલાકાતના ચોથા તબક્કામાં તેઓ સોમવારે 3 ભારત નોર્ડિક શિખર બેઠકમાં ભાગ લેવા નોર્વે જશે. અંતિમ તબક્કામાં શ્રી મોદી 19 તારીખે ઇટાલીની સત્તાવાર મુલાકાત લેશે. તેઓ રાષ્ટ્રપ્રમુખ સર્જીઓ માટારેલા અને પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની સાથે વાતચીત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી શુવેન્દુ અધિકારીના અંગત સહાયક ચંદ્રનાથ રથની હત્યાની તપાસ હવે કેન્દ્રીય તપાસ પંચ સીબીઆઈ કરશે. રાજ્ય પોલીસની ભલામણ પર કાર્યવાહી કરતા એજન્સીએ આજે સત્તાવાર રીતે આ કેસની તપાસ પોતાના હાથમાં લીધી છે. સીબીઆઈએ જણાવ્યું હતું કે તેના કોલકાતા ઝોનના સંયુક્ત નિર્દેશકની દેખરેખ હેઠળ એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે ગણિત અને વિજ્ઞાન પ્રત્યે એકપક્ષીય અભિગમથી આગળ વધવાનું આહવાન કર્યું છે. તેમણે ઇતિહાસના લોકશાહીકરણ પર આધારિત દ્રષ્ટિકોણની જરૂરિયાત પર ભાર મૂક્યો, જે આ ક્ષેત્રોમાં ભારતના મૂળભૂત યોગદાનને માન્યતા આપે છે. ડોક્ટર જયશંકર ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં ગણિતમાં ભારતના યોગદાન પર એક પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બોલી રહ્યા હતા. ત્રીજી સદીમાં ભારતમાં વિકસિત દ્વિસંગી પ્રણાલીનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તે ડિજિટલ યુગનો પાયો હતો અને તેના આધારે વિશ્વ કૃત્રિમ બુદ્ધિમત્તા તરફ આગળ વધી રહ્યું છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્રા માર્ગારિટાએ આજે હોન્ડુરાસના સંસ્કૃતિ, કલા અને વારસાના રાજ્ય સચિવ યાસેર હેન્ડલ કારકામો સાથે મુલાકાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં તેમણે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને નેતાઓએ ભારત અને હોન્ડુરાસ વચ્ચે કલા, યોગ, સુખાકારી, સિનેમા અને સાંસ્કૃતિક આદાનપ્રદાનમાં સહયોગ વધારવા અંગે વિચારોનું આદાનપ્રદાન કર્યું હતું. બાંગ્લાદેશે ભારતમાં આઈસીસી પુરૂષ T20 વિશ્વકપમાંથી બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે 3 સભ્યોની સમિતિની રચના કરી છે. સત્તાવાર આદેશ મુજબ ભૂતપૂર્વ અધિક સચિવ ડોક્ટર એ કે એમ અલી ઉલ્લાહ સમિતિના અધ્યક્ષ રહેશે. સમિતિમાં ટીમના મુખ્ય પસંદગીકાર હબીબુલ બશર અને સર્વોચ્ચ અદાલતના વકીલ ફૈઝલ દસ્તગીરનો પણ સમાવેશ થાય છે. સમિતિને 15 દિવસમાં અહેવાલ સુપ્રત કરવા કહેવામાં આવ્યું છે. સાંભળીએ અમારા સંવાદદાતાનો અહેવાલ.
1: इस साल 7 फरवरी से 8 मार्च तक भारत और श्रीलंका की संयुक्त मेजबानी में हुई T20 विश्व कप से बांग्लादेश ने अपना नाम वापस ले लिया था. यह फैसला तब लिया गया जब अंतर्राष्ट्रीय क्रिकेट परिषद ICC ने सुरक्षा चिंताओं के कारण बांग्लादेश के मैच भारत से श्रीलंका स्थानांतरित करने की मांग को ठुकरा दी. विवाद तब शुरू हुआ जब भारतीय क्रिकेट कंट्रोल बोर्ड BCCI ने कथित तौर पर कट्टरपंथी समूहों से धमकियों के बाद बांग्लादेश के तेज गेंदबाज मुस्ताफिजुर रहमान को IPL से बाहर कर दिया. हालांकि ICC ने कहा कि सुरक्षा व्यवस्था पर्याप्त है, लेकिन इसके बाद अंतरिम सरकार ने BCB को टूर्नामेंट से हटने का निर्देश दिया. नवलसन परमार, ढाका.
0: IPL ક્રિકેટમાં આજે ગુજરાત ટાઇટન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે ટકરાશે. મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. દરમિયાન ગઈકાલે રાત્રે દિલ્હી કેપિટલ્સે ધર્મશાળાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સને 3 વિકેટથી પરાજય આપ્યો હતો. ભારતીય શેર બજારમાં આજે બીજા દિવસે પણ ઘટાડાનું વલણ છે. આજે બપોરના સમયે બેન્ચમાર્ક સ્થાનિક ઇક્વિટી સૂચકાંકો લગભગ 1% ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા હતા. છેલ્લા અહેવાલો મુજબ સેન્સેક્સ 800 પોઈન્ટ, જ્યારે નિફ્ટી 220 પોઈન્ટ ઘટ્યો હતો. IT, રિયલ્ટી અને બેન્કિંગમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં હિમંતા બિસ્વા શર્માએ સતત બીજા કાર્યકાળ માટે આસામના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નર્સિંગ વ્યવસાય સાથે જોડાયેલા 15 લોકોને રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટિંગલ પુરસ્કારથી સન્માનિત કર્યા. મેડિકલ ક્ષેત્રે પ્રવેશ માટે 3 મેએ લેવાયેલી નીટની પરીક્ષા રદ. ઉત્તરપ્રદેશમાં SPના સાંસદ સામે પ્રધાનમંત્રી વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ FIR. ICC પુરૂષ T20 વિશ્વકપમાંથી ટીમના પાછા ખસી જવાના કારણની તપાસ માટે બાંગ્લાદેશે 3 સભ્યોની સમિતિની રચના કરી. અને IPL ક્રિકેટમાં આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
2: આકાશવાણી મુંબઈ. नंदिनी मथुरे राष्ट्रीय बातम्या देत आहे. ठळक बातम्या. वैद्यकीय पदवी अभ्यासक्रमांच्या प्रवेशासाठीची नीट परीक्षा रद्द. पेपर फुटीचा तपास CBI करणार. सलग दुसऱ्यांदा हिमंता बिस्वा शर्मा यांनी घेतली आसामच्या मुख्यमंत्रीपदाची शपथ. तमिळनाडूमध्ये अण्णा द्रमुकच्या 30 आमदारांचा गट मुख्यमंत्री जोसेफ विजय यांना पाठिंबा देण्याच्या तयारीत. आणि चंद्रपूरच्या उज्ज्वला सोयम यांचं राष्ट्रपतींच्या हस्ते राष्ट्रीय फ्लोरेन्स नाइटिंगेल पुरस्कारानं गौरव. देशभरात विविध केंद्रांवर 30 मे रोजी घेतलेली वैद्यकीय प्रवेशासाठीची नीट UG 2026 परीक्षा रद्द केल्याचं NTA अर्थात राष्ट्रीय परीक्षा संस्थेनं आज जाहीर केलं. परीक्षे

आप સાંભળી રહ્યા છો 100.1 FM ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ ગીત ગુર્જરી. ગીત ગુર્જરી કાર્યક્રમમાં સાચા જવાબો અનેક મિત્રોએ આપ્યા છે. ફોન કરનાર મિત્રો છે પારુલ મટ્ટાણી, પારલાથી જેસિકાબેન, ભરત ખોના દાદરથી, અરુણ માંડવિયા બોરીવલીથી, પ્રફુલભાઈ પ્રતાપભાઈ મુલુંડથી, પ્રકાશ વ્યાસ બોરીવલીથી, પિયુષ મહેતા સુરતથી, વિભાબેન મહેશ્વરી ડોંબીવલીથી, ભાવના પ્રજાપતિ ધાણુથી, હર્ષાબેન મહેતા મુંબઈથી, રમેશભાઈ મલાડથી, પ્રફુલ લાખાણી, દક્ષાબેન ગાંધી અને પિયુષ ગાંધી. મિત્રો, દક્ષાબેન ગાંધી, પિયુષ ગાંધી નારાજ થઈ ગયા છે અને એમનું કહેવું છે કે તેઓ ક્યારથી ફોન ટ્રાય કરી રહ્યા છે પરંતુ ફોન લાગી નથી રહ્યા કે અમે ઉપાડી નથી રહ્યા. પરંતુ અમારી બંને લાઈન એક જ ફોનમાં હોવાના કારણે અમે એક ફોન ઉપાડીએ ત્યારે બીજો વાગતો હોય છે અને અમારું જ્યારે ગીત શરૂ થાય ત્યારે અમે જે એ ગીત દરમિયાન જે ફોન આવતા હોય છે એ ફોન ઉપાડી શકતા નથી. એના કારણે ઘણા શ્રોતાઓના ફોન મિસ થતા હોય છે અને શ્રોતાઓ જે 15-15, 20-20 મિનિટથી ફોન કરતા હોય અને એમાં ગીતોનો આનંદ પણ મળતો નથી, પૂરેપૂરો ગીતોનો આનંદ પણ લઈ નથી શકતા, એટલે ખરેખર તેઓ એમની નારાજગી સ્વીકાર્ય છે. અને પરંતુ અમારા હાથમાં કંઈ જ નથી, બે લાઈન પર કન્ટિન્યુ ફોન આવતા હોય છે એટલે અમે એક ફોન ઉપાડીએ ત્યારે બીજાની રિંગ વાગી વાગીને બંધ થતી હોય છે. એટલે છતાંય ક્ષમા કરશો પિયુષભાઈ અને દક્ષાબેન. 1960માં ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્યની સ્થાપના થઈ. એ પહેલાં ગુજરાત અને મહારાષ્ટ્ર એક સાથે હતા પરંતુ 1960માં આ બે રાજ્યો જુદા થયા. આ બે રાજ્યો જુદા થયા ત્યારે એક રેલવે સ્ટેશન એવું હતું જેનું નામ છે નવાપુર. ઘણા મિત્રોએ સાચા જવાબ આપ્યા છે કે આ નવાપુરમાં જે રેલવે સ્ટેશન છે એનો અડધો ભાગ ગુજરાતમાં છે અને અડધો ભાગ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં એ નંદુરબાર જિલ્લામાં આવે છે તો ગુજરાતમાં એ તાપી જિલ્લામાં આવે છે. આની પ્લેટફોર્મ લગભગ 575 મીટર લાંબુ છે અને આ પ્લેટફોર્મનો અડધો ભાગ મહારાષ્ટ્રની સરહદમાં છે અને અડધો ભાગ ગુજરાતની સરહદમાં છે. એની જે ટિકિટ વિન્ડો છે RPF ચેકડેમ છે અને આ જે છે ટિકિટ વિન્ડો અને RPF ચેકડેમ એ મહારાષ્ટ્રમાં આવે છે તો સ્ટેશન માસ્ટરની કેબિન અને યાત્રી પ્રતીક્ષાલય આ બધું જ ગુજરાતમાં આવે છે. મિત્રો, આ રેલવે સ્ટેશનનો મોટો ભાગ ગુજરાતમાં છે અને ઓછો ભાગ મહારાષ્ટ્રમાં આવેલો છે. એટલે અડધા સ્ટેશન પર મહારાષ્ટ્રના કાયદા લાગે છે અને અડધા સ્ટેશન પર ગુજરાતના કાયદા લાગતા હોય છે. આનો 300 મીટર જેટલો ભાગ મહારાષ્ટ્રમાં આવે છે અને 500 મીટર જેટલો ભાગ ગુજરાતમાં આવે છે. એટલે 800 મીટર લાંબો આ રેલવે સ્ટેશન છે. આ રેલવે સ્ટેશનમાં એક બાંકડો છે, એ બાંકડો અડધો ગુજરાતમાં છે અને અડધો મહારાષ્ટ્રમાં છે. આ રેલવે સ્ટેશનમાં જે પણ ટ્રેન આવે એની અનાઉન્સમેન્ટ 4 ભાષામાં થાય છે, હિન્દી, ઇંગ્લિશ, મરાઠી અને ગુજરાતી. આવું ભારતનું આ એક અનોખું રેલવે સ્ટેશન છે. જે મિત્રોએ જવાબ આપ્યા એમનો ખૂબ ખૂબ આભાર.

मित्रों, भारतनी एक नवी उपलब्धि, आखी दुनिया में पहली उड़ती हॉस्पिटल, फ्लाइंग हॉस्पिटल। हाँ मित्रों, 18,000 फूट ऊंचे आ हॉस्पिटल ड्रोन हेलिकॉप्टर ना मदद थी आर्मीए अपना जवानों अने एने पॉसिबल कर्यु छे के 18,000 फूट ऊंचे आ हॉस्पिटल क्यूब में तैयार थाय छे, जेने भीष्म क्यूब प्रोजेक्ट कहेवामां आवे छे। मित्रों, घणीवार युद्ध में अपना जवानों घायल थाय छे अने आ घायल जवानों सारवार माटे नीचे आवी शकता नथी, कारण के वो दुर्गम जग्या होय छे, घणा फूट ऊंचे होय छे, त्यारे घायल अवस्था में तेओ सारवार माटे नीचे आवी शकता नथी अने एना कारणे घणा जवानोनुं मृत्यु थतुं होय छे। तो एने रोकवा माटे जो जवानो आपणी रक्षा करे तो एमनी रक्षा करवी ए आपणी फरज छे, એવું વિચારીને 18,000 ફૂટ ઊંચે ડ્રોન મારફત આ હોસ્પિટલ જાય છે। ક્યુબમાં હોસ્પિટલમાં તરત જ ઓપરેશન થિયેટર આઈસીયુ તૈયાર થઈ જાય છે અને જવાનોને એના દ્વારા સારવાર મળે છે। મિત્રો, 1991માં ભારતે પહેલીવાર હોસ્પિટલ ઓન વ્હીલનો પણ વિચાર કર્યો હતો। 1991માં જીવન રેખા એક્સપ્રેસ શરૂ કરવામાં આવી હતી અને આ જીવન રેખા એક્સપ્રેસ ભારતના એવા જગ્યાએ એવા ઠેકાણે જતી કે જ્યાં લોકો સારવાર માટે પહોંચી શકતા નથી એ લોકો માટે આ એક્સપ્રેસમાં હોસ્પિટલની વ્યવસ્થા કરવામાં આવતી અને લોકો આ ટ્રેનની રાહ જોતા કે આ ટ્રેન આવશે તો અમને સારવાર મળશે। જે લોકો મેડિકલી જઈ શકતા નથી કે દૂર જગ્યાએ, એવા લોકો માટે આ એક્સપ્રેસ એમના દ્વાર સુધી પહોંચી જતી હતી અને આવો જ પ્રયત્ન ભૂસાવળની રુદ્ર હોસ્પિટલે પણ કર્યો છે।

આપ સાંભળી રહ્યા છો 100.1 એફએમ ગોલ્ડ ખરા સોના કાર્યક્રમ છે ગીત ગુર્જરી. અને મિત્રો, મેં જે પ્રશ્ન કર્યો હતો એ પ્રશ્ન તરફ આવીએ એ પહેલા લેહ લદ્દાખમાં આવેલી ભારતીય ખગોળીય વેધશાળાની વાત કરીએ, જે દુનિયાની સૌથી ઊંચી ભારતીય ખગોળીય વેધશાળા છે, જે સમુદ્રની સપાટીથી લગભગ 4,500 ફીટની ઊંચાઈએ આવેલી છે. તો લેહ લદ્દાખમાં આવેલી ન્યુબ્રા વેલી કે ન્યુબ્રા ઘાટીમાં બે ખોંદવાળા ઊંટ નજરે પડે છે, જેને બેક્ટેરિયન ઊંટ તરીકે ઓળખવામાં આવે છે. અને હવે જે મેં પ્રશ્ન કર્યો હતો એ, તો એનું નામ છે પેંગોન ઝીલ કે પેંગોલ સરોવર, જે લગભગ 14,270 ફૂટની ઊંચાઈએ આવેલું, દુનિયાનું સૌથી ઊંચાઈએ આવેલું ખારા પાણીનું સરોવર કે ખારા પાણીની ઝીલ છે, જે 134 કિલોમીટર લાંબી છે. અને એટલું જ નહીં, એ ત્રણ જાતના રંગો બદલે છે, ભૂરો, લીલો અને લાલ, જેનો એક તૃતીયાંશ ભાગ ભારતમાં છે, બે તૃતીયાંશ ભાગ ચીનમાં આવેલો છે. અને લેહ લદ્દાખમાં જ દુનિયાની સૌથી મોટી, સૌથી ઊંચો રસ્તો આવેલો છે, જે છે લગભગ 17,980 ફૂટની ઊંચાઈએ આવેલો દુનિયાનો સૌથી ઊંચો રસ્તો.

आप सांभळी रह्या छो 100.1 FM गोल्ड खरा सोना कार्यक्रम छे गीत गुर्जरी। तो मित्रों हवे वात करिए अपना राष्ट्रध्वजनी। तो कर्नाटक ना बेलगाम मा 9600 स्क्वेर फीट एटलो विशाळ राष्ट्रध्वज आवेलो छे। तो अटारी बॉर्डर पर 360 फीट अने राजस्थान ना जैसलमेर मा 225 फीट, नागपुर मा 200 फीट एटलो विशाळ राष्ट्रध्वज आवेलो छे। मित्रों आंदामान अने निकोबारना राधानगर बीचना समुद्रना पेटाण में 60x40 meters एटले के 2400 वर्ग मीटर एटला पेटाण में अंडर वॉटर राष्ट्रध्वज फरकाववामां आव्यो हतो अने एने गिनीस बुक ऑफ वर्ल्ड रेकॉर्ड में एनी नोंध लेवाई, जेना माटे 200 करता पण वधु मरजीवाओए साथ आपीने आ राष्ट्रध्वज फरकाव्यो हतो। एटले के 60 मीटर लांबो अने 40 मीटर पहोळो आ समुद्रना पेटाळमां આપણો રાષ્ટ્રધ્વજ છે જે જલમગ્ન છે। અને મિત્રો હવે છેલ્લો આપણે વાત કરીએ મ્યુઝિકલ રોડની। તો ભારતમાં એક મ્યુઝિકલ રોડ પણ આવેલો છે અને એ રોડ મુંબઈમાં આવેલો છે। હા મિત્રો, ધર્મવીર છત્રપતિ સંભાજી મહારાજ કોસ્ટલ રોડ જે નરીમાન પોઈન્ટથી વરલી જાય છે એના ટનલ બાદ 500 meters જે રસ્તો છે, જ્યાં 60-80 સ્પીડમાં વેહિકલ દોડતી હોય છે, ત્યાં જય હો આ ગીત વાગતું હોય છે અને એટલે જ એને મ્યુઝિકલ રોડ એવું કહેવાય છે। અને સ્પેશિયલ રબર સ્ટ્રીપ્સના કારણે આ ધૂન વાગે છે। એટલે ભારતનો સૌથી પહેલો મ્યુઝિકલ રોડ મુંબઈમાં છે। મિત્રો સૌનો ખૂબ ખૂબ આભાર કે આપે ફોન કર્યા, ઉત્તરો આપ્યા અને વાતો કરી। અને હવે મને તરુલતા કરોડિયાને આપો રજા, પણ હા આપણે ફરી મળીશું વચન સાથે। નમસ્કાર, 4 વાગે આપ સાંભળશો સમાચાર, પરંતુ અત્યારે સાંભળીએ મનહરોદાસને।